0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિનું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાકડ રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ બોન લઈને હાજર થઈ ગયા હ કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે કિસાન ભાઈ બોન થકી વાતે કરવા રહ કે પશુધન મે પૌષ્ટિક આહાર થકી મટેગા કુપોષણ, જેના મેં આપણે જાણાંગા કે અસંતુલિત આહાર જે રે એ કઈ કઈ બીમારી ને જન્મ લે હે. એના સાથે આપણે જાણાંગા કે પશુધન પાલક જે હે એ ચારા ની પૌષ્ટિકતા ને હરતે બઢાવી શકે, ચારા ની સમસ્યા થકી હરતે છુટકારો પાઈ શકે. તો આ સબ વાતે આપણે આના કાર્યક્રમ ની માધ્યમ થકી જાણાંગા.
0: હવે તો જાગૃતિ બોન, વાતે તો આપણે કાર્યક્રમ માં કિસાન ભાઈ બોનો થી ઘણા કની થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે ભાઈ બહેનો ને હમરાવી દા ગીત ને મોરે કરા આપણી વાતે.
1: હવે તો કિસાન ભાઈ બોન આપ હમરતરો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે.

0: અંજલિ બોન, અણસ ગીતાતે પડ સૂટ આપણે કિસાન ભાઈ બોન ને આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં ઈ આપણને રાય સુઝાવ આલી શકેંગા આપણે અણા પતા માટે.
1: હવે ભાઈ બોનું લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો કિસાન ભાઈ બોન, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: ઠંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કાર્યક્રમ ખેતીવાડી અમરવારા હંગ્રભાઈ બોનોને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિનું
0: રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે કિસાન ભાઈ પણ લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને એક ના વિષય ને હાથે. આજના આ કાર્યક્રમ ને માધ્યમ થકી અંજલિ બોન આપણે કિસાન ભાઈ બોન થકી વાતે કરવા રહ કે પશુધન મે પૌષ્ટિક આહાર થકી મટેગા કુપોષણ, જેના મે આપણે જાણંગા કે અસંતુલિત આહાર જે રે એ કઈ કઈ બીમારી ને જન્મા લે. એના સાથે આપણે જાણંગા કે પશુધન પાલક જે હે એ ચારાની પૌષ્ટિકતાને હરતે બઢાવી શકે, ચારાની સમસ્યા થકી હરતે છુટકારો પાઈ શકે. તો આ સબ વાતે આપણે આના કાર્યક્રમની માધ્યમ થકી જાણંગા.
0: હવે તો જાગૃતિપૂર્ણ વાતે તો આપણે કાર્યક્રમમાં કિસાન ભાઈ બોનો થકી ઘણા કની થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કર એને પહેલા આપણે ભાઈ બોનોને હમરા વિદા ગીત ને મોરે કર આપણી વાતે.
1: હવે તો કિસાન ભાઈ બોન આપ સાંભળતા રહો આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબોન, ગીત તો આઈશું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરો આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત થકી પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહ્યા કે પશુધન મેં પૌષ્ટિક આહાર થકી મટેગા કુપોષણ.
1: હવે જાગૃતિબોન, આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહે મને સર, તો સબ થકી પહેલા આપણે હામરી લણાની વાત મોરે કરા આપણી વાતે.
0: હોવે
1: સર નમસ્કાર.
2: જી અંજલિ જી નમસ્કાર, ઓર સભી વાગડવાસીઓ કો ભી મેરા બહોત બહોત નમસ્કાર.
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈં હમ હમારે આજ કે કાર્યક્રમ ખેતીવાડી મેં. જૈસા કે હમારે સભી શ્રોતા સાથી જાનતે હૈં કે કાર્યક્રમ ખેતીવાડી મેં હમ ખેતી સે જુડી, પશુપાલન સે જુડી, સાથ હી હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપને સ્વાસ્થ્ય કી દેખભાલ કે સાથ સાથ અપને ખેતી કે કાર્યો કો કૈસે કરે, એસે હી ઢેર સારી જાનકારી કો લેકર હાજર હોતે હૈં. તો એસે મેં આજ હમારે કાર્યક્રમ મેં વિષય જુડને જા રહા હૈ કે પશુધન જો હમારે હોતે હૈં ઉનમેં પૌષ્ટિક આહાર સે કુપોષણ કી જો સમસ્યા હમે દેખને કો મિલતી હૈ ઉસસે હમ નિજાત પા સકતે હૈં. ક્યુંકિ હમ દેખતે હૈં કે સભી લોગ વિચાર કર રહે હોંગે કે પશુઓ મેં ભી કોઈ કુપોષણ હોતા હૈ, લેકિન હમ દેખતે હૈં કે યે સમસ્યા મનુષ્ય કે સાથ સાથ પશુઓ મેં ભી હોતી હૈ. તો આજ કાર્યક્રમ મેં હમ આપકે માધ્યમ સે યહી જાનેંગે કે પૌષ્ટિક આહાર જબ હમારે પશુઓ કો મિલેગા તો કિસ તરીકે સે વો કુપોષણ કે સમસ્યા સે બચ પાએંગે.
2: અંતલીજી બહોત સામાન્ય બાત હૈ કે કુપોષણ સભી મેં પાયા જાતા હૈ, ચાહે વો મનુષ્ય હો યા પશુધન હો.
1: જી હા,
2: સભી મેં કુપોષણ કી સમસ્યા હોતી હૈ. ઓર કુપોષણ કી સમસ્યા જબ હોતી હૈ તો ઇસકે દુષ્પરિણામ ભી હોતે હૈં.
1: જી બિલકુલ.
2: યદિ હમ પશુધન મેં કુપોષણ કી બાત કરે તો ઇસકા જો કારણ હૈ એક બડા જિસકો હમકો સમજના જરૂરી હૈ.
1: જી બિલકુલ.
2: હમ અગર હમારે વાગડ ક્ષેત્ર મેં બાત કરે તો પશુધન કે પોષણ કા પ્રમુખ કારણ હૈ ચારાગાહ કા કમ હોના યા ચારાગાહ કા અતિક્રમણ કી ભેટ ચડતે જાના.
1: જી બિલકુલ.
2: इसके चलते किसान और पशुधन पालक के सामने चारे की समस्या साल दर साल बढ़ती ही जा रही है.
1: जी बिल्कुल.
2: और एक दुधारू पशुधन को प्रतिदिन 5 किलोग्राम हरे चारे और 15 किलो भूसे अथवा सूखे चारे की आवश्यकता होती है, ये सामान्य रूप से माना जाता है. और इसी तरह यदि हम बकरी की बात करें तो 3 से 4 किलो चारे की आवश्यकता होती है, जिसमें से 1 किलो के लगभग उनको सूखा चारा दिया जाता है और 200 से 250 ग्राम दाना दिया जाना चाहिए.
1: जी बिल्कुल.
2: अगर हम बात करें भूसे की, तो एक सामान्य पशुधन के लिए जो हमें भूसे की आवश्यकता होती है
1: जी.

0: અંજલિ બોન, અણસ ગીતાતે પડા સૂટા, આપણે કિસાન ભાઈ બોનને આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એના બારામાં ઈ આપણે રાય સુઝાવ આલી શકેંગા આપણે અણા પતા માટે.
1: હવે ભાઈ બોનું લખેલ અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો કિસાન ભાઈ બોન, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં એક ના વિષય ને હાથે તારું દી
1: રામ રામ રામ રામ.